ગાશબરગા મુલુ કોલેલિલના બઝી કોના શાંબિકો શિલાલો બઝી તેસને સિગપ્યા રશાઈદા એવા સિગવા ઉકેના ગિન બઝે કઈ